માતાજી ને આમ કહીને કહું છું કે વા ફરે વાદળ ફરે વાયરો ફરે પણ એક વાર બોલ્યા પછી મારા મિત્રો આ મિત્રો કદી ના ફરે.